یعنی کہ محمد صلی اللہ علیہ وآلہ وسلم نے ایک حکم کریو چھے جے حکم نو پالن اپنے ساتھ مڑینے آجے کریے. ارشاد رب العزت تھیو سورہ ذاریات قرآن مجید نو 51 مو سورو چھے آنے آیت نو نشان چھے 55 چپٹر 51 ورس نمبر 5 اعلان تھیو کہ بسم اللہ الرحمن الرحیم وذکر فإن الذکر تنفع المؤمنین. اے مرحبیب اپدیش کراو, اے مرحبیب یادی اپاو, اے مرحبیب ریمائنڈ کراو, اوار نوار یادی کراو انے اپاو. فإن الذکر تنفع المؤمنین کارن کے اپدیش کراو ریمائنڈ کراو یادی اپاوی اینی اندر مومنوں ماٹے فائدو چھے. مطلب ایک وات آ آیت تھی نے آپنے سمجھائی چھے કે જ્યારે પરવરદિગારે આલમ હુકમ આપે છે પોતાના હબીબને કે યાદ કરાવો ને યાદ અપાવો, એનો મતલબ એ થયો કે ખુદા ખૂબ જાણે છે કે પોતાના બંદાઓ જે છે એની અંદર એક નબળાઈ છે, એક એવી વસ્તુ છે કે જેના કારણે એને નુકસાનો કદાચ ભોગવવા પડે. અને વાત શું છે કે હઝરત ઇન્સાન જે છે ભૂલકણો છે, એ ભૂલી જાય છે, અથવા તો એ પ્રમાણે કહે કે ભૂલી શકી જાય એમ છે. એટલે ખુદાએ યોગ્ય સમજ્યું કે પોતાના હબીબને હુકમ કર્યો મોમિનોને યાદી અપાવો, એ મોમિનો માટે ફાયદાકારક છે. તો એ કારણ કે મારી તમારી એક નબળાઈ આયતથી આપણના સામે જાહેર થઈ રહી છે કે આપણે ભૂલી શકીએ એમ છે અને ભૂલી જઈએ છીએ, તો ખુદાનો હુકમ આવ્યો પોતાના હબીબ દ્વારા અને પ્રતાપે કે મોમિનોને યાદ અપાવવામાં આવે, એની અંદર ફાયદો છે. આજે પણ સાથે મળીને આ હુકમનું પાલન કરીએ અને એક નાનકડી વસ્તુને આજે મળીને સાથે યાદી અપાવીએ. આમ તો જોવા જઈએ આપણે એના ઉપર અમલ કરીએ છીએ, પણ જેવી રીતે કરવો જોઈએ એ પ્રમાણે કરે છે યા નથી કરતા એ હર કોઈ પોતપોતાની જગાએ પોતાથીને પૂછે, પોતાથીને સવાલ કરે કે આ હુકમ જેની આજે ચર્ચા કરવી છે, જે યાદીના તોર ઉપર છે, એના ઉપર હું કેટલો અમલી રૂપના મેદાનની અંદર ઉતરું છું. તો આજે એક નાનકડી યાદી અપાવી છે અને તમે જોજો કે પેગામની અંદર ઘણી યાદીઓ સાથે સમાવેશ થઈ જશે, અને જ્યારે સમાવેશ થઈ જશે તો આપણે એક સાથે મળીને એક નાનકડા સંદેશાનો આપણે સાથે મળીને એને શેર કરીએ, એ સાથે મળીને એને યાદ કરીએ. અને એના માટે મેં કુરાન મજીદની એક આયતની તિલાવત કરેલી છે અને આયત માટે મેં એક હદીસને તમારી સમક્ષ ચૂંટી કાઢેલી છે, યોગ્ય સમજી છે કે એ હદીસને તમારી સમક્ષ બયાન કરવામાં આવે. મેં કહ્યું વિષય બહુ જ જાણીતું છે, પણ તે છતાં એની યાદી અપાવી જરૂરી છે. અને આ નાનકડું વિષય એ છે કે આજે જુમેરાત છે, અને જુમેરાતની અંદર તમે જોજો દુનિયાભરની અંદર અહેલે બૈત અલૈહિમુસ્સલામના ચાહવાવાળાઓ અને માનવાવાળાઓ જુમેરાતની અંદર અમુક કાર્યોને અંજામ આપે છે અને એ કરતું રહેવું જોઈએ. પણ આજે વાત એ કરવી છે કે અહીં બંદા આની અંદર થોડો ઘણો વધારો, સુધારો, ઉન્નતિ, પરિવર્તન, ચેન્જીસ લાવવાની કોશિશ કરીએ અને એની અંદર આપણા માટે ઘણા ફાયદાઓ સમાયેલા છે. અને આ વિષય જે છે એ છે દુઆનો વિષય. આવા વિષયને જ્યારે અમને પડવા આવે ને તો અમને બીક લાગતી હોય કે સામાવાળો કહેશે કે હવે આ તો બધું જિંદગી પર સાંભળતા આવ્યા છે. પણ હું દાવત આપું છું કે ટૂંક સમયની અંદર તમારી સમક્ષ એક નાનકડો પેગામ પેશ કરવો છે. થોડું સબર કરી લ્યો, થોડું મારા સાથે મને સાથ આપો અને મનન કરી લ્યો, તો સાથે મળીને એક નાનકડા પેગામ તરફ આપણે આગળ વધીએ. અલહમદુલ્લાહ તઆલા જુમેરાતોને આપણે મનાવીએ છીએ, પણ એની મહત્વતા માટે ઘણી રિવાયતો છે આપણા પાસે, ઘણી મજલિસો છે, બલકે ત્યાં પણ હું જાઉં પણ મારો વિષય હટી જશે કે કુરાન મજીદની અંદર પણ પરવરદિગારે આલમે જુમેરાતનો જિક્ર આપણા સુધી પહોંચાડ્યો છે. જ્યાં રાતોની વાત છે, જ્યાં દિવસોની વાત છે, જ્યાં સહુરો સહરીની વાત છે, એની અંદર અમુક જગાઓ એવી છે કે જ્યાં જુમેરાતનો ઉલ્લેખ અને જિક્ર થયો છે. હવે આ મહત્વતાને બયાન કરવા માટે અને જુમેરાત અને દુઆના વિષયને જોડવા માટે

ekriva e tamari samaksh bayan karvitse aram nisat. Apra bija imam imami Hasan Mujtaba alayhi salam imni ek hadis kitabu nindar malece jenindar apra mani jumla u malece ke imami Hasan Mujtaba alayhi salam kayeci kayu raiti ummi Fatima قامت في محرابها بيجي امام كايتي مي ماري ماتا ني ماري ما ني جناب فاطمة الزهراء عليها السلام ني مي من جويا تي ماري آنكو تي ني كاي حالت ني اندر قامت في محرابها مي من محراب ني اندر عبادت ني جگا اوپر مي من اوبيلا جويا تي ليلة جمعتها كيا ري جويا تي بيجي امام كايتي جمعرات ني رات એટલે એક સંદેશો આપણો પાસે આવી ગયો ના. બીજા માં કહે છે કે મેં મારી માતાને ઇબાદત કરતા જોયા છે એની ઇબાદત ગાહની અંદર યા ઇબાદતની જગા ઉપર જેને આપણે મહેરાબ કહીએ છીએ મસ્જિદોની અંદર જ્યાં પેશીમામ નમાઝોને લીડ કરતો હોય યા નમાઝો પઢાવતો હોય એ જગાને મહેરાબ કહીએ છીએ બધાય આપણે જાણીએ છીએ. તો મેં મારી માતાને આ હાલતની અંદર જોયા ક્યારે લૈલત જુમાત્યા જુમેરાત દરા. એટલે આપણને એક સંદેશો મળી ગયો કે માસુમા અલૈહિસ્સલામ આપણને સબક બતાવે છે આ રિવાયતની અંદર કે જુમેરાતની રાત હતી ને, યાની આ રાતની કઈ કિંમત છે, આ રાતનો કોઈ મતલબ છે, આ રાતનો કોઈ મર્તબો છે. એટલા માટે જનાબે ફાતિમા અલૈહિસ્સલામ આ રાતને પાડી રહ્યા છે અને મનાવી રહ્યા છે. અને કેવી હાલતમાં, કેવા આલમમાં? بيجي امام ارشاد فرماتي كيو فلم تزل راكعة ساجدة حتى اتضح عمود الصبح. اني مي ماري ماتاني جمعرات دي راتنا اي پرماني جويا كي ركو و سجدان عالم حتى تيان سودي كي صبح ني جي روش ني جي اي ابر والاگي. يعني جمعرات دي رات عبادتنا عالم રુકુ સજદાન આલમમાં જનાબે ફાતિમાની આ હાલત જે કોણ બતાવે છે? ઇમામે હસન. તો આ જુમેરાતનો થોડો આપણે ઉલ્લેખ કરી નાખ્યો, પણ શું કરી રહ્યા છે જનાબે ફાતિમા આ ઇબાદતના મકામ ઉપર શું કરી રહ્યા છે? બીજા ઇમામ આગળ વધ્યા અને કહ્યું વસમઅતુહા તદઉ લિલમુમિનીના વલમુમિનાત. અને બીજા ઇમામ કહે છે મેં સાંભળ્યું કે મારી મા યા માતાજી મોમિનો માટે અને મોમિનાત માટે દુઆઓ કરતા હતા. ઇન્શાઅલ્લાહ આપણે બધા કરીએ છીએ, પણ મને ભાર ક્યાં આપો છે? એના પછી એક શબ્દ છે વતુસમ્મીહિમ. મારી માતા મોમિનો માટે મોમિનાત માટે દુઆઓ કરતા હતા અને નામ લઈ લઈને એમને માટે દુઆ કરતા હતા. વતુસમ્મીહિમ. આ જે નાનકડો સબક આપો છે કે અલ્હમ્દુલિલ્લાહ જુમેરાત તો છે, જુમેરાતની કદરો કિંમત ઇન્શાઅલ્લાહ આપણે ત્યાં હશે, એની અંદર આપણે દુઆઓનો વિર્દ પણ કરીએ છીએ, દાખલા તરીકે દુઆએ કુમેલ, ઠીક છે. પણ આ એક નાનકડો મસલો કે જુમેરાતની રાતના ઇમામે હસન મુજ્તબા કહે છે કે મેં માતાને આ આલમમાં જોયા, દુઆઓ તો કરતી હતી, પણ સાથે વતુ સમીહિમ એક એકના નામ લઈ લઈને વતકસુરુ દુઆ લહુમ. અને જા જા પ્રમાણમાં એ લોકો માટે મારી માતા દુઆઓ કરતી હતી. વતકસુરુ લહુમ, વતકસુરુ દુઆ લહુમ, વલા તદઉ લિનફસિહા શૈ. અને પોતા માટે કઈ નો સવાલ કરતો. તો મેં માને પૂછ્યું, આ ભાગ આપણો જાણીતો છે. ફકુલ તો લહા, મેં માતાને કહ્યું યા ઉમ્મા, એ માં, લા તદઈના લિનફસિકી. માં તમે તમારા પોતા માટે કાંઈ સવાલ નથી કરતા, પોતાના નફ્સ માટે કાંઈ સવાલ નથી કરતા. કમત ઓને લખાઈ રહે જે પ્રમાણે, જે પ્રમાણે માં તમે બીજાઓ માટે દુઆ કરો છો, તો ત્યાં માતાજીએ ઇમામ હસન અલૈહિસ્સલામને જનાબે ફાતિમા તુઝરા અલૈહિસ્સલામે શું કહ્યું? કહ્યું બેટા અલજાર ઝુમદાર, કહ્યું પહેલે પડોશી પછી ઘરવાળાઓ. આ જુમલો, આ વાત આપણા બધાનો જાણીતો છે અને સાંભળેલો છે, પણ મને ભાર ક્યાં આપવો હતો એના ઉપર? ક્યાંય બંધાય ખુદા. આ દુઆઓની અંદર જે છે કેટલી છે આપણા પાસે કિતાબો દુઆઓની, ભંડાર છે ભંડાર.
খুব দোয়া হচ্ছে।

ખૂબ દુઆઓ. અને ક્યારેક ક્યારેક આપણને ઝેનની અંદર એવો સવાલ ઉત્પન્ન થાય ના કે આ દુઆઓ કરવાની જરૂર શું છે, મારા હકમાં જે લખેલું હશે, જે આપણે ભાષામાં કહીએ મારા નસીબમાં હશે, એમાં તો મળી જશે મને. કહ્યું હા, લાંબી ચોરી વાત આપણે નથી કરવી. એક નાનકડો સવાલનો જવાબ આપીએ, નાનકડો, ઘણી વાતો આની અંદર ઊંડાણથી જઈ શકીએ છે. દુઆ છે શું? એક તો પોતાના પરવરદિગાર સાથે રિશ્તાને ગહેરો, ઊંડો, જાડો, મજબૂત કરવાનો એક તરીકો છે, એક તરીકો છે. અને બીજું, દુઆઓ જે છે શા માટે કરવી અગર બધું તકદીરમાં લખેલું છે, કિસ્મતમાં લખેલું છે? તો એકવાર મૌલાએ કાયનાત અલીબ નબી તાલિબ અલી સલામને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે મૌલા, અગર તકદીરમાં, કિસ્મતમાં, અમારા હકમાં જે લખેલું છે એ જ થવાવાળું છે, તો પછી ફલિબાદત દુઆ, તો પછી દુઆ કરવાની શું જરૂર છે? તો ઇમામ અલીનો એક ઉન્નારથીને ભરેલો જવાબ આટલો જ હતો, એ બંદા એ ખુદા, દુઆ એટલા માટે કરવી જરૂરી છે કે બેશક ઘણી ખરી વસ્તુ તારા હકમાં લખેલી હશે, તારા નસીબમાં હશે, તારા માટે હશે, તારી તકદીરમાં હશે, પણ આપણને એ નથી ખબર કે લખેલી વસ્તુ જે છે એને ખુદાએ દુઆની શરત સાથે લખેલી છે. યાને આપણને નથી ખબર કે ફલાણી વસ્તુ યા ફલાણી રોજી યા ફલાણી નહેમત યા ફલાણા દુઃખથીને દૂર થવું યા ફલાણી બલાથીને બચવું યા ફલાણી બીમારીથીને બચવું, એના માટે ખુદાએ લખ્યું તો છે, પણ સાથે શરત લખેલી હોય કે દુઆ કરશે તો. આજકાલ કોવિડનું સમાનું છે, તો આપણે નાનકડો દાખલો લઈએ, એના માટે પણ ઘણી ચર્ચા થઈ શકે છે. દાખલા તરીકે મારા હકમાં કોવિડ લખેલું હોય, ઠીક છે, કે આને કોવિડ લાગશે, પણ જો દુઆ કરતો રહેશે કે ખુદાયા મને આ ખતરનાક બીમારથી રે બચાવતો રે, બચાવતો રે, બચાવતો રે, તો ઇન્શાલ્લાહ કોવિડ લાગુ નહીં પડે. અહીંયા એ પણ નથી કે ખુદા કંઈ લાગુ કરે છે, એવું પણ નથી, પણ હું દાખલો આપું છું. તો હું દુઆ કરીશ, ઠીક છે, તો ખુદાએ લખ્યું છે કે આ હાજી સાહેબને કોવિડ લાગુ નહીં પડે જો દુઆ કરશે તો, અને જો દુઆ મૂકી દેશે તો પછી એના હકમાં જેમ બીજાઓને કોવિડ લાગુ પડ્યું છે દુનિયાના ખૂણે ખૂણામાં, આને પણ આમાંથી પસાર થવું જોશે. યાને કે ઘણી વસ્તુ એવી લખેલી હશે કે જે દુઆના આધારે યા થાય યા ન થાય. ઇમામ અલી ઇસ્લામે એટલું જ કહ્યું, કહ્યું ઘણી વસ્તુઓ આપણને નથી ખબર કે દુઆ સાથે ખુદાએ એની શરત રાખેલી છે. દાખલા તરીકે હજમાં જવું છે, ઠીક છે, ખુદાએ કહ્યું ફલાણાને હજ નસીબ થશે જો દુઆ કરશે તો, ઠીક છે, મારા પાસે માગશે તો, એટલે કે ખુદા તૈયાર છે, પણ દુઆના ઇંતજારમાં છે. હવે મેં કહ્યું દુઆનું વિષય બહુ જ ગહેરું છે. એક આયત તમારી સમક્ષ આજે પડેલી જાણીતી આયત, ખુદાએ કહ્યું બિસ્મ રહેમાન રહીમ, સૂરે ગાફર, કુરાન મજીદ 40મો સૂરો, ચેપ્ટર 40, વર્સ નંબર 60, 60મી આયત. ખુદાએ કહ્યું બિસ્મ રહેમાન રહીમ, વકાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજીબ લકુમ, તમારા પરવરદિગારે કહ્યું છે મારી પાસે દુઆ કરો, પુકારો, હું જવાબ આપીશ. યા પણ ઘણી ચર્ચા છે, એ આપણે બોલીએ છીએ. કુરાને મજીદનું, કુરાને મજીદના અલ્ફાઝ તો તમે જો કેવી રીતે છે, આયતની અંદર ખુદા એમ નથી કહ્યું કે ઉદઉની અકબલ લકુમ, તમે દુઆ કરો હું તમારી દુઆઓને કબૂલ કરીશ, ના ના ના ના ના, ઉદઉની અસ્તજીબ લકુમ, તમે દુઆ કરો હું એમનો જવાબ આપીશ. હવે ખુદા કેવી રીતે જવાબ આપે છે, ક્યારે જવાબ આપે છે, ક્યાં મોકા ઉપર જવાબ આપે છે, મેં શું માગ્યું હતું અને એના બદલીમાં મને જવાબના તોર ઉપર યા દુઆ કબૂલ થવાના તોર ઉપર કેવી રીતે એનો અજર આપે છે, એ મને તમને નથી ખબર. ઘણી દુઆઓ છે જે આજે કરેલી હોય, પણ એનું અંત, એનું પરિણામ, એનો નતીજો, એનો ફાયદો

5 વર્ષ બાદ દેખાય, 10 વર્ષ બાદ દેખાય, યા આ વસ્તુ મેં તલબ કરેલી હોય એના બદલીમાં મને કોઈ બલાથી બચાવી લેવા માંડે. પણ આપણું વિષય નથી, આજે વિષય એ જ છે કે યાદીના તોર ઉપર મુસલમાન જુમેરાત છે અને દુઆની પણ રાત છે, અને દુઆ અલ્હમ્દુલિલ્લાહ આપણે કરતા આવ્યા છે. પણ એક નાનકડો ફરક, તો ખુદાએ શું કહ્યું? આયતે પૂરી કરી લો. قال ربكم ادعوني استجب لكم. પછી એક જુમલો છે, ان الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. અને જે લોકો મારી ઇબાદતને પોતાને મોટા સમજે છે, તકબ્બુર કરે છે, ઘમંડ કરે છે કે મને ખુદાની કાંઈ જરૂર નથી, ઈ બે હું બે નયાઝ છું, મને ની કાંઈ જરૂર નથી, એનું અંત ખતરનાક અંત છે, જહન્નમ. ઠીક. ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન કેટલી દુઆઓ છે ની, અલૈહિસ્સલામ, એ આ ઇબાદતનો શબ્દ છે એનું કહે છે. દુઆ ઇબાદત જે છે ને, એ દુઆ એ સહીફતુ સજ્જાદિયામાં છે. આ ઇબાદત જે છે બીજું કાંઈ નથી, દુઆની જ વાત થઈ છે કે જે દુઆઓથી ને પોતાના મોઢાને ફેરવે છે. તો આપણે કરવાનું શું છે ભાઈ આ નાનકડી બેઠકની અંદર? એક વસ્તુ, જુમેરાત આજે વિષય નથી પણ જુમેરાતની વાત આવી ગઈ, પણ વિષય છે દુઆ. અને દુઆની અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? જે આપણને જનાબે ફાતેહ અલે સલામની રિવાયત બયાન કરે મત મળ્યું કે તસ્મિયા નામો લઈએ, એના કેટલા ફાયદા થશે. એક, જે ભૂલાઈ ગયા છે એને આપણે યાદ કરીને યાદ કરશું. એક બીજું, આપણા જે મિત્રો છે, દોસ્તો છે, જેના સાથે બને છે, જેનાથી દિલનો રિશ્તો છે, એ દિલનો રિશ્તો મજબૂત થશે. પણ એ બધા કરતા ઉપરાંત સૌથી ઉત્તમ એ છે સિલે રહેમી. કતે રહેમીથી અગર બચવું હોય તો એક તરીકો નાનકડો આ મળે છે કે હું મારા સગાઓને યાદ કરું, નામ લઈને. આજકાલનો જમાનો એવો થઈ ગયો છે કે ફોન કરવાનો આપણને સમય નથી, ઘરે જવું તો દૂરની વાત, ઝિયારતે જવું દૂરની વાત, પણ એકબીજાને ફોન કરવા પણ આપણા પાસે સમય નથી, એટલી આપણા પાસે સગવડો છે. તે છતાં તો શું કરું? સગાઓને યાદ કરું. કેમ? નામ લઈને. દાખલા તરીકે આજની દુઆઓની અંદર મારા ફુઆ ફૂફી અને એમના બચ્ચાઓને યાદ કરવા છે. ઠીક છે, એના માટે દુઆએ ખેર, એમને તરક્કી દે, એમને આરામ દે, એને ઇબાદતોની અંદર મશગુલ રાખ, એમને નેક બનાવ, એમને બલાઓથીને દૂર રાખ, બીમારીઓથીને દૂર રાખ, એમની રોજીમાં વધારો કર, એમને આફિયત દે, એમને તંદુરસ્તી દે, વગેરે વગેરે વગેરે. કાલનો દહાડો માસા માસીને યાદ કરી, એમના ભાંડેરાઓને યાદ કરી, એમના માટે પણ એ જ પ્રમાણેની દુઆઓ. ત્રીજા દિવસે ચાચા ચાચીયા કાકા કાકીને યાદ કરે. ચોથા દિવસે મામા મામીને એમના ભાંડેરાઓને યાદ કરે. ત્યાર પછી આવે પોતાના ભાંડેરાઓને, પોતાની બહેનોને યાદ કરીએ, પોતાના ભાઈઓને યાદ કરીએ. ઠીક છે, નાના નાનીના અતરાફના લોકોને યાદ કરીએ, દાદા દાદીના તરફના લોકોને યાદ કરીએ, નજદીકના સગાઓને યાદ કરે, દૂરના સગાઓને યાદ કરે, નામ લઈને. ક્યારે એવું રાખીએ કે આજે આલિમોને યાદ કરવા છે, આપણે આજે જ્યાં પહોંચ્યા છે કેની બધી ખિદમત છે, ઓલમાએ કેરામ ઝાકિરીને કેરામને, જેને હું ઓળખતો હોય, જેના નામો મુબારક મને યાદ હોય, એને યાદ કરું, એને યાદ કરું મારી દુઆઓની અંદર. જનાબે ફાતેહ છે, કરો દુઆઓની અંદર બીજાઓને યાદ કરો. એનો ફાયદો સામાવાળાને જ નહીં થાય, આપણને પણ થશે. રસૂલ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવ્યું, કહ્યું એટલો બિલ આફિયા લિગૈરિક, બીજા માટે, તારા સિવાયના બીજા માટે આફિયતનો સવાલ કર. એટલો બુલ આફિયા લિગૈરિક તુરઝખા ફી નફસિક, તો જોજે તારી અંદર એ આફિયત આવશે, એમના માટે તલબ કરેલી વસ્તુઓ તને મળી જશે, તારી અંદર પણ આવશે. તો નાનકડી ઉન્નતિ, સુધારો, વધારો, પ્રગતિ લાવીએ, પરિવર્તન લાવીએ પોતાની દુઆઓની અંદર, કે નામ લઈને બીજાઓને દુઆની અંદર યાદ કરીએ. દુઆ ખુદા અંદે કરીમ સ્વીકારે છે, સાંભળે છે. હર હંમેશા જે પ્રમાણ કહ્યું છે, અમુક આયતો તમને પડવાની જ,

آج ساتھ بڑی نے قرآن کھول جو ارشاد رب العزت تھے امدہ آیت سے آ انوکھی آنا جی بے آیت نہ تھی قرآن مجید سورہ بقرہ 186 میں آیت کھول جو پڑھ جو معلوم پڑھ شو سندیشو سے چیپٹر 2 ورس نمبر 186 کینا ماٹے اینا ماٹے کہ آ دعاؤں اندر پریورتن لاؤ دعاؤں اندر سدھارو لاؤ دعاؤں اندر بہتری لاوانی کوشش کرو کہ دعاؤں کرتو رہو અને એમાં ઉમદામાં ઉમદા આસાન તરીકો તો એ છે કે તાકીબાતે નમાઝ જે છે ને નમાઝ બાદ જ્યારે અડધી મિનિટ માટે એક મિનિટ માટે બે મિનિટ માટે જ્યારે બેસું તો જે તાકીબાત આવેલી છે એ તો નૂર નાડા નૂર પણ સાથે લોકોના નામ લઈ લઈને એમના માટે દુહાઓ કરો અને ખબરદાર ખતરનાક છે એક રિવાયત એવી મળે છે આપણને ધગશ દેવા માટે ધક્કો દેવા માટે છે غالباً چھتے امام امام جعفر صادق علیہ السلام دعاؤں نہیں اندر سے انے حدیثوں نہیں اندر کہ رسول تھی وارد سے کہ جارے بندو خدا نی بارگاہ ماں دعاؤں نتی کرتو تو پروردگار عالم پوتا را فرشتہ انہیں کہے چھے کہ جو تو خرا مارا بندہ طرف انہیں میں زندگی آپی سواس آپیو اتلی زندگی نی نعمتو آپے لی اے مارا دربار ماں تو آویو پر اے ہم سمجھے رہیو چھو کہ انہیں ماری کائیں ضرور نتی નમાઝો રૂકુઓ સજદા બાદ મારાથી કાંઈ તલબ નથી કરતો જાણે એવું લાગે છે કે એને મારી જરૂર નથી એની નમાઝને એના મોઢા ઉપર લઈને મારો શા માટે આપણને સંદેશો અને ઉત્તેજન દેવા માટે છે કે બની ન શકે કે નમાઝ બાદ હું કાંઈ દુઆ ન કરું કાંઈક તો હોવું જોઈએ કોઈ માટે પોતા માટે નાનકડી દુઆ તો હોવી જ જોઈએ નમાઝ બાદ પણ તરીકો શું આજે બતાવ્યો સાથે મળીને આપણે તસ્મિયા નામો લઈ લઈને અને આ વાત આપણાથી અજાણતી નથી એન કરબલાની અંદર આ વાત આપણા સામે જાહેર થઈ રહી છે ક્યારનો બનાવ છે ઓલમાઈ કિરામથીને આપણી સાંભળેલી વાતો છે કે આશૂરનો દિવસ જ્યારે આવ્યો છે મારા તમારા મૌલા અકેલા તનહા મેદાને કરબલાની અંદર છે કે જ્યારે અરબાબ મિંબર બયાન કરે છે કે નિદા બલંદ થઈ હતી હલ મિન નાસર યનસુરા કોઈ નથી હુસૈન મઝલૂમ અકેલા તનહા છે અને જ્યારે આખરી વિદાયનો સમય આવેલો છે અને જ્યારે શહેઝાદા શહેઝાદી જનાબે ઝૈનબથીને વિદાય થઈ રહ્યા છે ના તો એ વખતે એક વસિયાત જનાબે ઝૈનબને ઇમામે હુસૈન કરેલી છે ના આપણે સાંભળેલી છે ના કે જ્યારે ભાઈ બહેન આપસમાં જુદા થઈ રહ્યા છે તો હુસૈન મઝલૂમે માજાયાની વાત જનાબે ઝૈનબને આ પ્રમાણે કહ્યું બહેન હું જઈ રહ્યો છું ખુદા હાફિઝ કહી રહ્યો છું બહેન એક કામ કરશો કે જ્યારે પણ નમાઝે શબ પડો અરે મુજ હુસૈનને તમારી દુઆઓની અંદર યાદ કરશો હા આઝાદારો તમે જોયું હુસૈન મઝલૂમ પણ આ આજ સભા કરબલામાં આશૂરના દિવસે આપે છે કે આપણી જવાબદારીઓમાંથી છે કે દુઆઓની અંદર લોકોને નામો લઈ લઈને આપણે યાદ કરીએ હું કહીશ જનાબે ઝૈનબે આ વસિયતને કઈ રીતે અદા કરી ઘણી રીતે અદા કરેલી હશે પણ તારીખે ગવાહી આપેલી છે અરે આ વસિયત તો થઈ ગઈ એ જ રાતના શામે ગરીબાની રિવાયત જનાબે સજ્જાદ અલીસલામ બયાન કરે છે કે ખૈમાઓ તો જલી ગયા હતા હું એક ખૈમાના આરામ કરી રહ્યો હતો એવામાં મારી નજર ખૈમાના બહાર પડી મેં શું જોયું મારી પુપી અમ્મા અરે બેસી બેસીને નમાઝે શબ પડે છે હું કઈ શબન રસૂલિલ્લા આજે વસિયત હુસૈને કરેલી હતી ના એ વસિયત ઉપર અમલ થઈ રહ્યો છે સૈયદ સજ્જાદ કહે છે જ્યારે આલમ જોયો અરે પુપી અમ્માની નમાઝ ખતમ થઈ મેં કહ્યું પુપી અમ્મા બેસી બેસીને નમાઝે શબ પડું છું પુપી અમ્માએ કહ્યું બેટા ખુદાની કસમ ખાઈને કહું છું ફવલ્લાહ લા તહમિલુની રિજલી અરે મારા પેરો જે છે એ મને નથી ઉપાડી શકતા ઝૈનબમાં ઉભા રહેવાની તાકાત નથી અલા લઅનતુલ્લાહ અલકુમ ઝાલિમીન وسيعلم الذين ظلموا اي منقلب ينقلبون ان لله وانا اليه راجعون رضا بقضائه وتسليما لامره